0: On DAB and 102.8 FM.
1: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મિજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર, આજે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા, પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्र आप सामिया चौक जाती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर गीत माला कार्यक्रम दर गुरुवार अपनी समझ रजूआत करने पूरी कोशिश करे रात न 8-10 o'clock 102.8 FM पर या तो www.diversefm.com पर 102.8 FM ઉપર અને ડેબ રેડિયો ઉપર લુટન ડસ્ટેબલ આઉટનરીજીત લેટન બઝર ડેલ્સબરી મિલ્ટન કિંગ્સ હાલો ડેવ મિલ્ટન કિંગ્સ ઇન ન્યુપોર્ટ પેગ્નલ અને નોર્થમ્પ્ટનના ટોચમાં અને આ બાજુ ફરી પાછા ડાબો જમણો કરીને સીધા આવીએ મોટરવે ઉપર આવો કે કોઈ પણ માધ્યમ દ્વારા આવતા હોય તો સીધા તમે બેટફર્ડ બાજુ પણ પહોંચી શકો છો બેટફર્ડથી વેલિંગટન સિટી હેડફિલ્ડ નેબવર્થ અને અનેક આજુબાજુના વિસ્તારોમાં આ તો ગામડામાં હોય કે ગામમાં હોય કે પછી સેન્ડીમાં હોય કે કેમ્બ્રિજમાં હોય તો પણ આપને આપ સાંભળી શકો છો આવી જ રીતે અને ઇન્ટરનેટ ઉપર હોય તો દુનિયાના કોઈ પણ ખૂણામાં સાંભળી શકો છો www.diversefm.com ઉપર યુરોપના ખંડમાં હોય કે આફ્રિકાના કે પછી કોઈ પણ આપણા દેશમાં હોય કે દુનિયાના કોઈ પણ બીજા ખૂણામાં હોય આપનું સ્વાગત છે અલેક્સા ઉપર હોય તો પણ આપનું સ્વાગત છે એમ કેમ છો ને બધા મજામાં છો ને આજની તારીખમાં ફરી પાછા આપણે આવી ગયા છે હાજર આપની સેવામાં ગરમા ગરમ બધું એમ કહીએ ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા યાને કે આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે મને આશા છે કે આપ ખૂબ જ આનંદ માણી રહ્યા છો અને આવી જ રીતે હા ફરાર પણ કેટલાય ચાલતા હોય ચારે ઘોર પણ એમાં આપણે પછી ભજન કીર્તન પણ કરવા પડે ને

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.divasfm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे आपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे। रात ना 8 थी 10 कलाके 102.8 FM पर या तो www.divasfm.com पर कोई पण माध्यम द्वारा आप सांभळी सको छो। हाँ, गाड़ी में सांभळता होय तो नमस्ते, धीरे धीरे चलावजो, जरा का आउट ऑफ फोकस ना थी जाता हम गीतों सांभळता सांभळता है ने। अच्छा, हाँ, बधाई रिजल्ट पण बधाई धना धना धना आवी गया छे। ए लेवल्स ना आवी गया अने पछी बी लेवल ना आवी गया अने जीसीएसईज ना आवी गया अने बधाई ने कॉन्ग्रेचुलेशन। कोई पण हारतुं नथी, आमां थोड़ीक वधारे मेहनत करो तो वधारे आगळ जवाय। अने हाँ, ઘણા તો એટલા બધે ઊંચાઈ ઉપર પહોંચી ગયા હોય તો આપણને કેવી રીતે ખબર જ ના પડે હે ને, કે આ છોકરાઓ શાંતિથી ભણતા હોય છે, ભલે આ બાજુ ટેબ્લેટ ચાલુ હોય કે મોબાઈલ ફોન ચાલુ હોય, હા, કે ચિંતા નહીં કરવાની। આપ સાંભળ્યા છો ગીતમાલા, સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868683। આપનો કોઈ અંગ સંદેશો હોય કે પછી ચટપટી વાતો કરવી હોય તો પણ જરાય વાંધો નથી, આપ ચોક્કસ અમને સંદેશો મોકલાવી શકો છો। અને હા, કોઈ વાર તહેવાર કે જે બી હોય તો અમને પણ જણાવી શકો, આપણે પણ બધા ભેગા મળીને આનંદ માણીએ ને। પણ હવે અટપટો ઓખાણોનો જવાબ પણ જોઈએ છે ને, કયા દેશ પાસે શું નથી, કયા દેશ પાસે શું નથી, તો એક ત્રણ ક્લુ આપું છું। સાઉદી અરેબિયા પાસે, કુવેત પાસે અને કતાર પાસે, આ ત્રણેય દેશના એક એક વસ્તુ મને કયો, કયા દેશ પાસે શું નથી। સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868683। તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા

श्रोता मित्रों, आप सुन रहे हैं चौगुजारती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर। बताएं जुदी जुदी रीते आज सेलिब्रेट करता है। रोज सेलिब्रेशन है ने, सवा ना उठो एक सेलिब्रेशन ज कहवाय मोटो मोटो। एम खास कर बर्थडे हो तो मजा आ जाए ने, केक आ ते बधु। अरे वाह, हूँ तो ऑलवेज लुक फॉरवर्ड, हूँ तो रोज सवाना बर्थडे हूँ उजवतो हूँ। हाँ, મને સ્પેશિયલ બર્થડે પણ આજે કોઈ ન હતો, એટલે પછી થોડીક વાર પછી આપણે જોઈએ કોણ છે કોણ છે કોણ છે। આમ સાંભળી આજો ગીતમાળા, સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 07568686863। કોંગ્રેચ્યુલેશન્સ બધાએ જે GCSEના જેના પણ બધા રિઝલ્ટ આવી ગયા હોય, અને પ્રગતિ કરો બસ, એવી જ રીતે તમારું પોતાનું નામ રોશન કરો, એટલે ઓટોમેટિકલી મા બાપનું પણ થતું હોય છે। જરાય ચિંતા નહીં કરતા, હો કે ડિસ્કાઉન્ટ નથી માંગતો। કયા દેશ પાસે શું નથી? સાઉદી અરેબિયા, કુવેત અને કતાર, આ ત્રણ દેશ માટે પાસે શું નથી એ વોટ્સઅપ કરો 07568686863। નમસ્તે રાઠોડ સાહેબ, તમે હેમ કેમ છો ને? બધા બેડફર્ડ આવી ગયા પાછા, હે તાજામાં જાતે ને લંડનમાં, મને આશા છે કે લંડન ખૂબ જ ફેરાવશો, અને આવી જ રીતે આપના સંદેશો પણ મળતા રહે છે। આપ સાંભળ્યા છો ગીતમાળા, લગભગ 8:30 વાગ્યા સુધી પછી સંસ્થા સમાચાર પણ સાંભળશો, અને ઘણી જગ્યાએ બધું કામકાજ ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું છે આપણે માહિતી માટે પણ લગભગ 8:30 વાગ્યા સુધી સાંભળશો।

0: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ. રાતના 8-10 કલાકે સંસ્થા સમાચાર પણ સાંભળવા છે, પણ 2 મિનિટની પણ વાત કરવી હતી, પણ જરા હાર કરવી છે મારે.
1: ગુજરાતી રેડિયો સાંભળો ડાયવર્સ FM પર અને લાભ લો ગુજરાતી ગીતો, ગઝલો, સંસ્થા સમાચાર અને ચટપટી વાતો, જે સાંભળીને તમને આનંદ આવે. આપણા સૌનો ગુજરાતી રેડિયો ડાયવર્સ FM.
0: શ્રોતા મિત્રો, સંસ્થા સમાચારની વાત આવી જાય એટલે સૌથી પહેલા તો જાય સીધા ધનસુખભાઈને. જય શ્રી કૃષ્ણ કરીએ ધનસુખભાઈ.
2: જય શ્રી કૃષ્ણ કમલભાઈ, થેન્ક યુ ફોર અમને ચાન્સ આપો છો.
0: ચાન્સ શું? અરે અરે, આ સંસ્થા આપણા બધાની સંસ્થા છે ને, બધા અને આ રેડિયો સ્ટેશન આપણા બધાનો જ છે એટલે. અચ્છા અચ્છા, તો જણાવો છે કે આટલું બધું બધે કઈ કાર્યવાહી ચાલી રહી છે અને શું ચાલી રહ્યું છે મંદિરના લુંટણ મંદિરમાં?
2: ખબર તો છે કે શ્રાવણ મહિનો અત્યારે ચાલી રહ્યો છે ફૂલ
0: જોશમાં,
2: અને આપણા મંદિરની અંદર દરરોજ સવારે આરતી પછી, સવારની આરતી પછી શિવ અભિષેક થાય છે, 108 મહામૃત્યુ મંત્રના જાપ થાય છે, ને સારી બધી વસ્તી પણ ભેગી થાય છે. બધા હરિભક્તો, શિવજીના હરિભક્તો આવે છે ને અમને એવો સાથ આપે છે, એટલે આમ મંદિર અત્યારે ભર્યું ભર્યું લાગે છે.
0: બરાબર છે. અચ્છા, અને બીજું મેં જોયું ત્યાં બધું ખાસું એવું બધું અડધું કારપાક બંધ છે, અડધું ચાલુ છે, શું છે બધું, જરાક વધારે વિગત આપો.
2: કમળભાઈ, એનો આ લોકો ઇંગ્લિશમાં કહેવત છે કે ઇફ ઇટ ડઝન્ટ રેઇન ઇટ પોર્સ. હમણાં તો આપણે તો વરસાદ પડતો
0: નથી,
2: બધું કામકાજ બધું છે સાથે આવી ગયું છે.
0: શ્રાવણ
2: મહિનો છે એને તો સારું એવું કામકાજ ચાલે છે, પણ આપણે મંદિરની ઉપર જે શિખર બનાવવાના છે એની શરૂઆત પણ ગઈકાલથી થઈ ગઈ.
0: અરે ચાલો ચાલો, સારું,
2: એટલે આમ તો ઇટ્સ વેરી ગુડ ન્યૂઝ. પણ અમુક બધી સગવડતા માટે હવે અમને જે બધા હરિભક્તો મંદિર આવે છે ને એ લોકોની થોડી મદદની જરૂર પડશે, કારણ કે અડધું કારપાસ તો આ કોન્ટ્રાક્ટરો એ જ લઈ લીધું છે.
0: બરાબર છે, જરૂરી છે ને, જોઈએ. હા,
2: જરૂરી છે, કારણ એ લોકોના કામ માટે. એટલે હવે બાકીનું અડધું છે એ જે વહેલો હોય એવું પહેલો એવું છે ને, પછી બીજા રસ્તા ઉપર પાક કરવાની બધાને અમે ભલામણ કરી છે. ખાલી એક જ વસ્તુ છે કે સોમવારે બહુ જ હરિભક્તોની ભીડ થાય છે.
0: બરાબર,
2: તો ત્યારે કારપાકની ખાસ જરૂર છે, તો એટલે સામે ચોકીલ એકેડમી છે એ લોકોએ અમને રજા આપી છે કે સોમવારે એ લોકો દર સોમવારે આપણને કાર એ લોકોના કારપાક ની સગવડતા આપશે. તો બધા ભાઈ બહેનોને એટલી જ ભલામણ કે તમે ગાડી લઈને આવો તો પ્લીઝ સીધા મંદિરના કારમાં, કારણ કે જે વન વે સિસ્ટમ હતી ને એ પણ હવે બંધ થઈ ગઈ છે. આ લોકોએ જે જગા લીધી છે ને, એટલે પછી પાછી રિવર્સ કરવી પડે ને એમાં પછી માણસો ના જરા ટેમ્પર વધે ને, તો સમજીને સામે સ્પેશિયલી સોમવારે સમજીને સામે આપણે કારપાકની અંદર ગાડી તમે પાર્ક કરો તો ઇટ્સ રિયલી ગુડ થિંગ. તમારા અમે તમારો ઘણો ઘણો આભાર માનશું કે તમે એ પ્રમાણે અમને હેલ્પ કરશો. અને આરે દિવસે તમે ગમે ત્યાં રસ્તા ઉપર તમારે પાર્ક કરવી જ પડશે, તો પ્લીઝ મહેરબાની કરીને એટલું ધ્યાન રાખજો કે કોઈની ડ્રાઈવ તમે ના રોકો. આપણને પણ કોઈ આપણી ઘરે આગળ કોઈ ગાડી મૂકી જાય કે આપણી ડ્રાઈવ બ્લોક કરે તો આપણને કેટલું દુઃખ લાગે. તો એ પ્રમાણે બીજા માણસોને પણ એ રીતે થાય, એટલે ખાસ વિનંતી છે કે જો તમે તમારી ગાડી રસ્તા ઉપર પાર્ક કરો ને તો મેક શ્યોર કે તમે કોઈની ડ્રાઈવ બ્લોક ના કરતા હોય.
0: બરાબર છે, એકદમ તદ્દન સાચી વાત છે.
2: અને બીજી ખુશીની વાત તો એ છે કે 2 સપ્ટેમ્બર થી આપણા મંદિર ની અંદર ગિરિબાપુ ની કથા શરૂ થાય છે.
0: અરે વાહ, હરિ ઓમ.
2: ત્યાં શિવ કથા છે અને બપોરે 3:30 થી કથા, 6:30 આરતી અને સાંજના 7 વાગે ભોજનની પણ સગવડતા કરવામાં આવી છે. તો બધા હરિભક્તોને આમંત્રણ છે મંદિર તરફથી કે તમે વહેલાસર આવીને તમારી જગા રિઝર્વ કરી લેજો. વેનસડે 2 તારીખથી મંગળવાર 8 તારીખ સુધી છે, પણ હવે એમાં પાછો વચમાં આપણે 4 તારીખે જન્માષ્ટમી નો મહોત્સવ છે, એટલે તે દિવસે કથા બંધ રહેશે, પણ તે દિવસે 2:30 વાગે સોરી તે દિવસે સ્પેશિયલ જન્માષ્ટમી ની પ્રોગ્રામ છે, એટલે 2:30 વાગે કથા થશે, 5:30 આરતી થશે, ત્યાર પછી ફરારી ભોજન હશે, ને પછી આપણે લાલા ને જન્મ મહોત્સવ આપણે ઉજવશું. બધું અત્યારે કાર્યક્રમ બધું ભરપૂર ચાલે છે.
0: બસ કેવું પડે, આ શ્રાવણ મહિનો બરાબર ફળી ગયો એમાં બધાને. અચ્છા, અને બધાઈ જે છો તમે તો સાંભળતા હોય, હરિભક્તો સાંભળતા હોય, બધાને ફળી જશે. એનું કારણ છે કે આટલા વર્ષોથી આપણું મંદિર છે ત્યાં હવે શિખર આવશે, એટલે કોઈ પણ આમ ગાડીમાં આવતું જાતું હોય ને દૂર થી ખબર પડે કે આ અહીંયા આપણું આ મંદિર છે,
2: આપણું મંદિર છે. ના એટલે જે શિખર ને બધું થઈ જશે પછી તો દૂર થી પણ દેખાશે કે ના આપણું હિન્દુ મંદિર છે અહીંયા.
0: દૂર થી ભલે ધજા ના તો દર્શન થશે ગમે.
2: પછી બીજું એક તમને કેવું હતું કમલભાઈ, કે આઈ ડોન્ટ નો તમે પણ સાંભળ્યું તો હશે, પણ હમણાં આપણા લેડીઝ લોકોને ઘણા હેરાન કરે છે, આ લોકો ગાડીમાં આવે છે ને તમે કઈ ગોલ્ડ કે કઈ પહેર્યું હોય તો ખેંચી જાય છે ને એવું. તો બહેનોને જરાક આપણે વિનંતી કરવાની કે તમે હમણાં બારે નીકળો તો પ્લીઝ ગોલ્ડ નહીં પહેરો. હમણાં આપણા તહેવારો છે એટલે આપણને થાય કે આપણે બારે પહેરીને જાય, પણ હમણાં મને લાગે લેસ્ટરમાં રામ મંદિર ની અંદર એક બેન ને છે તે ઉભા રાખીને એમનો હાર કાપી ગયા ને એવું. એટલે આવા બધા મેસેજીસ આવે છે, તો આપણે જરાક સાવચેત રહે તો સારું, આપણા માટે સારું છે.
0: ના ના બરાબર છે, એકદમ વ્યાજબી વાત કરી તમે. અને આ ચારેકોર મને લાગે છે બધા બેટફિશા પોલીસ ના પણ માંથી માધ્યમ દ્વારા પણ સમાચાર હતા કે સાવધાન રહ્યો, કોઈ કોઈ તમને ડાયરેક્શન પૂછે કે એવી રીતે કઈ વધારે જવાબ નહીં દેવાનું, ચાલતા જ રહેવાનું.
2: અને બને તમે ઉભા રહીને વાત કરવા નહીં જાઓ. અમારે મંદિર માં હમણાં કિસ્સો બની ગયો હતો કે લોકો ઇવન મંદિર ના કારપાક માં આવી ગયા હતા, બહેનો એક બેન નો તો હાથ બી પકડી લીધો, પછી એ તો સમજી ગયા એટલે એમણે મૂકી દીધો. ને પછી આપણે ત્યાં સીસીટીવી છે એટલે અમારે અમે રજીસ્ટ્રેશન નંબર ને બધું પોલીસ ને આપ્યું હતું.
0: હાજી,
2: એટલે પણ સાવચેતી રહેવું સારું.
0: ના ના સાવચેતી રહેવું, અને ખાસ કરીને એના માટે જ નહીં અને બીજા ઘણા કાર્યો, કારણ કે બધા સ્કેમર્સ છે, ચારે કોર બધા ભેગા થઈ ગયા છે અહીંયાથી. ખૂબ ખૂબ ધન્યવાદ આવી જ રીતે, અને બીજા કોઈ સમાચાર હોય તો ચોક્કસ આવતા ગુરુવારે
2: અમને જણાવો. થેન્ક યુ, અને બધા શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ ધનસુખભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો, અને બધા કમિટી મેમ્બર અને ટ્રસ્ટીઝ નો પણ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.
2: થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ. શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરે છે, રાતના 8 થી 10 કલાકે. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાલા.

श्रोता मित्रों, आप सुन रहे हैं चौगुजराती कार्यक्रम गीतमाला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। आ सौथी पहला तो सौथी बाद जन जन अपन हैप्पी वेडिंग एनिवर्सरी। अरे वाह, हाँ, कितना वर्ष थे गया है ने, 6 महीना थे हो, 1 महीनो थे हो, के 10 वर्ष थे हो, के पची 50 वर्ष थे हो, आप सौ ने हैप्पी वेडिंग एनिवर्सरी। अने हाँ, बर्थडे उजवता हो आज होलसेल में बर्थडे है ने, આજે તો ખાસ એક પ્રથમ રાઠોડ આપનો બર્થડે હતો, સો વેરી હેપી બર્થડે અને વિશ યુ ઓલ ધ બેસ્ટ ફ્રોમ ધ ડાયવર્સ એફએમ ટીમ અને ગીતમાલા. ધીસ ઇઝ સ્પેશિયલી ફોર યુ ફ્રોમ ઓલ યોર ફેમિલી મેમ્બર્સ એન્ડ સ્પેશિયલી યોર ગ્રાન્ડ પેરેન્ટ્સ હુ હેવ ફ્લોન ઓવર ફ્રોમ મુંબઈ.

ઓકે. સો 22 તારીખના બધાના બર્થડે, જેના નામ બોલી ગયો હું, જયમન ચોકસી, ફલક જોશી એન્ડ માય સેલ્ફ. ઓ, યુ આર શેરિંગ બર્થડે વિથ મી. થેન્ક યુ વેરી મચ.

0: श्रोता मित्रों, आप सम रिया चौक गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर गीत माला कार्यक्रम दर गुरुवारे आपने समझ रजूआत करवानी पूरी कोशिश करी छे रात ना 8-10 कलाके। थैंक यू प्रथम भाई, तमे आपनो जन्मदिवस उजवशो उजवी रह्या छो, हजी हजी 12 वाग्या सुधी वांधो नथी हे ने। धन्यवाद कीधुं छे डायवर्स एफएम टीम ने, ना चिंता नहीं करो, आ आपणो रेडियो स्टेशन छे आपणा બધાયનો। અને આવી જ રીતે જોશી સાહેબ, આપણે પણ તમે પણ સંદેશો મોકલેલો છે, ધનસુખભાઈને પણ જય શ્રી કૃષ્ણ કહે છે કે આટલી સરસ માહિતી આપેલી તમે મંદિર બારામાં, તે બદલ ખૂબ ખૂબ આભાર। અને આ ફલકનો બર્થડે છે તેના માટે પણ જયમન, થેન્ક યુ વેરી મચ ફોર બર્થડે વિશીસ, અને તને પણ હેપી બર્થડે, કારણ કે યુ હેવ ડન રીલી વેલ, અમેઝિંગ ઇન યોર GCSEs, વેલ ડન। આવી જ રીતે જે પણ અત્યારે ભાઈઓ બહેનો રેડી થઈ ગયા હોય તો રેડી થઈ જાજો,
1: નંબર 1 ફોર ડાન્સ એન્ડ R&B, ડાયવર્સ FM. Are you aged 16 and over and living in Dallow or South Ward in Luton? Join our Employment and Economic Inclusion Project totally free. Get expert advice, training and one-on-one support to help you move closer or into paid employment. To register or for more info, please contact 01582 725 500, email admin@diversefm.com or visit us at diversefm.com and take that first step today. Brighter Future Project, supported by Health Healthier, Wealthier and Happier Communities Fund, funded by Peabody, managed by the Bedfordshire and Luton Community Foundation.
2: Is your business getting noticed online? Are you reaching the customers you want and need? At Silver Toad, we can make that happen. Do you need a new website? Or perhaps your current one needs some TLC? At Silver Toad, we can make that happen too. We'll boost your online presence and get you noticed. Our specialist team are ready and waiting. Get in touch to claim your free website audit and report. Pop in and see us at the Silver Toad Studios in Luton. Find us online at silvertoad.co.uk or call 0800 756 6800. Silver Toad, your best friend for design, print and web.
3: Ambajina Ashish અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મિજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર।

આજે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા, પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 દશાંશ પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.divasfm.com पर। हिमकेम जो ने बताया बधाई नी फरमाइश बधी एक पछी एक हवे चालू थी जासे धीरे धीरे धीरे। हाँ, तो सौथी पहला फरमाइश, हाँ, 102.8 एफएम पर या तो www.divasfm.com पर જ્યાં પણ સાંભળતા હોય આપનું સ્વાગત છે। આવી જ રીતે આ શ્રોતા મિત્રો એક બીજા અગત્યને આમંત્રણની પણ નિમંત્રણ આપે છે। એલએનએ લૂટ નવરાત્રી એસોસિએશન પ્રસ્તુત કરે છે ધમાકેદાર કોમેડી ચાલો પટેલભાઈની જાનમાં। હા, તારીખ 27 સપ્ટેમ્બર 2026। હા, અને બપોરના 3 વાગે, એટલે શું કે વહેલું પતી જાય ને એમ કે ને ઘણા પૂછે સમય કેટલો છે। બપોરના 3 વાગે ચાલુ થશે, લગભગ 6-6:15 વાગ્યા સુધી પતી જશે। અને વચમાં હું તમને કહું છું, નાના મોટા બધાય તમને જે કડાકેદાર મજેદાર જે બધાય હસવાનું હશે એ તમે ભૂલતા નહીં હે ને, તેલા ભરીને। તો વધુ વિગત માટે આપ અમારો સંપર્ક કરી શકો છો 07713130144 પર। સૌથી પહેલા ફરમાશ આવેલી છે યશભાઈ આપની।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા. ખરેખર આમ શબ્દો જે રીતે અને જે ડબમાં ગાયેલું છે ખૂબ જ આનંદ આવે. આવી જ રીતે એક બીજો કસુંબીનો રંગનો પણ એની તપાસ ચાલી રહી છે કે અનેક કલાકારોએ ભેગા થઈને એક લગભગ 6 કે 7 મિનિટનું ગાયેલું છે અને તેની મને કોઈએ એક ક્લિપ મોકલાવેલી હતી અને એની હું તપાસમાં છું. કારણ કે કાયદેસર જે અમે અહીંયા લઈ આવી શકીએ એ રેડિયો પર વગાડી શકીએ. આપ સાંભળી રહ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. શું વાત છે પપુભાઈ, અહીંયા લિસ્બન પોર્ચુગલ થી. દિલ મેરા દુખતા હૈ, દર્દ મુજે ભી હોતા હૈ, ક્યા બાત હૈ, સબ ઠીક ઠાક હૈ ના ઉધર? હા,

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા. બહુ કડક ગીતોના શબ્દ હતા. આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. કયા દેશ પાસે શું નતું? સાઉદી અરેબિયા, કુવૈત અને કતાર. સાઉદી અરેબિયા પાસે નદીઓ નથી, કુવૈત પાસે રેલવે નથી, અને કતાર પાસે જંગલો નથી. આ ત્રણ અટપટાઓ ખાણાના જવાબ 4444 નંબર છેલ્લે હતો ને એનો છે. નામ તો આપતા જાઓ. અચ્છા, હવે એ બીજા ત્રણ દેશ કે ભૂતાન પાસે, ગ્રીનલેન્ડ અને ઝિમ્બાબ્વે પાસે, આ ત્રણ દેશ પાસે શું નથી? આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. અને વોટ્સએપ નંબર છે સ્ટુડિયોનો 0756868686863. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા

0: Join the excitement now. Youth Connect, a new youth club provision at Diverse FM, 78A Castle Street, Luton. Every Tuesday and Thursday between 4pm and 8pm and every Saturday, 12 noon till 4pm. Youth Connect, a trailblazing youth music project where your musical journey begins. Diverse FM, offering free access to recording studios with sound engineers, workshops, training and indoor sports and recreational facilities for young people. Youth Connect, a safe space for young people with wheelchair access. For more info, contact 01582 725 500 or visit diversefm.com. Follow us on social media for updates and more. Supported by Youth Music, thanks to the National Lottery via Arts Council England.
1: Hands up in the air, put your hands up. Air.
2: Diverse.
3: ગુજરાતી રેડિયો સાંભળો ડાયવર્સ એફએમ પર અને લાભ લો ગુજરાતી ગીતો, ગઝલો, સંસ્થા સમાચાર અને ચટપટી વાતો જે સાંભળીને તમને આનંદ આવે. આપણા સૌનો ગુજરાતી રેડિયો ડાયવર્સ એફએમ.
4: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા. બીજું એક સંસ્થા સમાચાર હું આપને જણાવી દઉં કે મિલ્ટન કિંગ હિન્દુ એસોસિએશન, તેમનો કાર્યક્રમ છે શ્રી કૃષ્ણ કથા અને જન્માષ્ટમીનો સેલિબ્રેશન કથાભાઈ પૂજ્ય ધ્રુવકુમાર શાસ્ત્રીજી, તારીખ ચોથી પાંચમી અને છઠ્ઠી સપ્ટેમ્બર 2024, અને આ છે સિલ્વર લોટસ ફેરી મિડોઝ ક્લોઝ MK10 9QY. વધુ વિગત માટે આપ ત્યાં સંપર્ક કરી શકો છો. અને ખાસ કરીને એ પણ જણાવી દઉં કે ઘણી વખત એમ લાગે કે આ બહુ દૂર હશે, ના ના, ક્યાંય દૂર. જંકશન 14 જો લૂટનથી આવતા હોય તો કે બાજુ નોર્થ બાજુથી, તો તારીખ ચોથી પાંચમી ને છઠ્ઠી સપ્ટેમ્બરના જન્માષ્ટમીનો કાર્યક્રમ છે. તારીખ ચોથી તારીખે શનિવાર છે, શુક્રવાર છે સોરી, અને 4 થી 6 કથા શ્રી કૃષ્ણ કથા, અને ત્યારબાદ જન્માષ્ટમીનો ઉત્સવ છે. અને શનિવારે તારીખ 5 સપ્ટેમ્બર 3 થી 6 કૃષ્ણ કથા પાછી, અને 5:15 થી 5:30 કૃષ્ણ કથા ઇંગ્લિશમાં, અને ત્યારબાદ રવિવારે 6 સપ્ટેમ્બરના 3 થી 6 કૃષ્ણ કથા, અને 3:15 થી 5:30 ચિલ્ડ્રન્સ ઇંગ્લિશમાં કૃષ્ણ કથા. તો આ છે મિલ્ટન કિંગ્સ હિન્દુ એસોસિએશનમાં MKA છે, અને આ છે મેં તમને કીધું સિલ્વર લોટસ ફેરી મિડોઝ ક્લોઝ MK10 9QY. અને ફક્ત એમ કે ને કે જંકશન 14 થી તો 2-3 મિનિટ જ છે, હું મારા જેવો જતો હોય તો 5 મિનિટ લાગે. કે આપ સાંભળ્યા છો ગીતમાળા. સ્ટુડિયોનો વોટ્સઅપ નંબર છે 0756868683. શ્રોતા મિત્રો, હું આપને એ પણ જણાવી દઉં, તમારા લૂટન નવરાત્રી એસોસિએશનના ફેસબુક ઉપર અને વેબસાઇટ ઉપર આપ જઈ અને તમારી ટિકિટનું પણ તમે બુકિંગ કરાવી શકો છો. હા, કારણ કે હવે નોરતા નજીક આવી રહ્યા છે, બધું કોઈ કે મને ટિકિટ નહીં મળે ને આવા નહીં મળે ને, હા છે, અત્યારે ધીરે ધીરે તમને મળશે. કેમ પણ કેવી રીતે તમે રજીસ્ટર થાવ પહેલા, અને ત્યાં બધાને લોટરીની જેમ ગયા વખતની જેમ મળશે. આપ સાંભળ્યા છો ગીતમાળા.
5: જો ભાઈ, આ નવી હોટલ.
6: હા લ્યા, મારા ભાઈને ભાભી કાલે જ જઈ આવ્યા.
7: હા ભાઈ, બહુ નામ સાંભળ્યું છે.
8: તો હાલો ને જમવા.
9: હાલો હાલો.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.divasfm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરે છે રાતના 8-10 કલાકે. શ્રોતા મિત્રો, ભૂલતા નહીં, ચાલો પટેલભાઈની જાનમાં નિમંત્રણ છે તમને બધાને. હા, તારીખ 27 સપ્ટેમ્બરના બપોરના 3 વાગે લુટન થિયેટરમાં ધમાકેદાર કોમેડી શો છે. તો તમારે વધુ વિગત માટે સંપર્ક કરો 07-13-13-0144 યા તો પછી લુટન નવરાત્રી એસોસિએશનના ફેસબુક ઉપર જાઓ અને અમારો સંપર્ક કરો. હજી પણ ટિકિટો ઘણી બાકી છે, ચિંતા ના કરતા હો કે રિલેક્સ થઈ જાઓ.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા હતા ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.divasfm.com ઉપર. આવી જ રીતે આવતા ગુરુવારે ફરી પાછા આપની સેવામાં જ થાય છે. ત્યાં સુધી શુભરાત્રી કાવેરી આવજો. બાય બાય. હેમ કેમ રહેજો, સાવધાન રહેજો, અને ખાસ કરીને સ્કેમર્સથી દૂર રહેજો, અને ચિંતા વગર રિલેક્સ કરજો. અને જે પણ બર્થડે ઉજવવાનો હોય તો હેપી બર્થડે, અને જેને ઉજવી